મચ્છી પાણી તો બિછડી નહીં તે જીવન મુક્ય ગુરુ કા સિખ જિસ વેલે ગુરુ ને હુકુમ ચ રહેતા હૈ તો બક્ષિશ ही બક્ષિશ।

ભોજરાય સ્થાને ઓક્યો જે શ્રીષ્ઠ પકડ થકા ઓદે ફિર તે પાકી કોઈ નહીં ઓને પુરતા ભી કોઈ નહીં